કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਮਰੇ ਮੇਰਾ ਸਾਈਂ ਦੇ ਪਿਆਰ ਵਿੱਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿੱਚ ਬੈਠਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ ਹੈ।

કોઈ રસ્તો ખાલી ના રહે. સારે માલક દે દર પે હાજી અલગ. બાબાજી વચન કર દે સન કે રાત ગુરુ નાનક દે દર ખાલી ચલા જાયગા ઓ સારા ખાલી રહેગા. છોડીઓ કરો તે સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે. ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા હૈ ઓ રિકોર્ડ હોઈ જાય. એ તો છોટી ટેપ હૈ. ગુરુ નાનક પાતશાહ દે દરબાર વિચ વી વડી સારી ટેપ લગી હોઈ હૈ. જો ભી ગુરુ કુમારી ભાઈ ઇથે આઉંદા હૈ જિસ પાઉનાર આઉંદા હૈ ઓ રિકોર્ડ હોયા જાંદા હૈ.

જેસે કાલ ના કાલ દાય તો ગુરુ બક્ષે જરૂર મંકી મંગ. ગંગારામ સોચણ લાગ્યા કી મંગ પાછા જો મંગા દે દેવગે. હજુર કહેણ લગે એ ગુરુ નાનક દાદા એસે કિસી ચીજ ની કમી નહી મહારાજ જો મંગા. હજુર કહેણ લગે મંગ. ત્રીજી વેરી પાછા કહે લગે ગંગારામ બોલતા સી કી ચાહુંદા હે. ગંગારામ ને કે મહારાજે મેરે તે તુઠે હો તો મેનું અગે વર્ગા બના દો. આખો શ્રી વાઈ સારી આખો વાઈ હજુર મુસ્કરાવે કહે લગે અગે વર્ગા બનાઈએ કે અગે નાળું ભી વડા બના દઈએ. પાછા તેરી કૃપા હજુર કહેતી ચલા જા ગુરુ દી ઓટ આશરા રખી ધન ગુરુ નાનક ની બક્ષિશ દ્વારા અગે નાળું ભી વટ. ગંગારામ દિલ્હી આ કોઈ દિન ફિરદા ફિરાંદા રહ્યા કોઈ કામ કાર નહીં બન્યા. એક દિન નિરાશ હોકે રો પ્યા અરદાસ કીતી ધન ગુરુ અમરદાસ પાતશાહ તુસી વચન કીતા સી અગે નાળું ભી વડા પર મેનું તો રોટી દા ભી ફિકર પે. સાહેબા ને પ્રેરણા દીધી દિષ્ટાંત દિતા ગંગારામ ઘાબર ના જિથે વડે વડે શેઠ કોઠિયા વાળે બેઠે એના તું ભી કરા તે કોઠી લે લે બે જ નિરંકાર દી ને એક પઠાણ આ ગયા એને કોળ હજાર મોર મોર સી તે લાહોર દી હુંડી કરની સારે શેઠા કોળ ગયા ભી હજાર મોર દી હુંડી સારિયા ને સિર ફેર્યા સી નહી કર સકે. પઠાણ બડા હેરાન હોય કહેણ લગા એને ગદિયા લા કે બેઠે સારે શૌકારા ને આપણી ઇન્સલ્ટ સમજી પર સોચ્યા કે જેડા એક કંગલા જે સાડા શ્રીક બન કે બેઠા હૈ એ સાડા અપમાન હોયા તો ઓદા ભી હોના ચાહી. સારે કહેણ લગે ભી ખાન સાડે કોલ તો ઇતની સમર્થા નહીં પર સામણે એક નવા શેઠ આયા હૈ ઓદે કોલ. પઠાણ ઓદે કોલ આ ગયા ઇધર ગંગારામ ગોડિયા જ સિર પા કે બેઠા પહેરા દા ખડાક સુણ્યા સિર ચુકે. આ ખાન કિસ તરહ શેઠ મેં લખ મોર દી ઊંડી કરની હૈ લાહોર કર સકદે. ગંગારામ ને ઠંડા સાહે લખ મોર તા કી મેરે કોલ તા લખ કૌડી નહીં. ક્યા લાયા એધરો ધન ગુરુ અમરદાસ પાતશાહજી ને દિષ્ટાંત દ્વારા પ્રેરણા દીધી કે ગંગારામ ઘાબરદા ક્યો હૈ લખ મોર દી ઊંડી કર દે સાડે ના દી કર દે. આખો શ્રી હોસલા કી લખ મોર ગિણ કે લે લઈ તે હુંડી કર દીધી કેદે ના દી પ્યાર ના આખો તન શ્રી ગુરુ અમરદાસ પઠાણ લાહોર આયા. સાહેબ જી પહેલા હી પહોંચ ગઈ શહેર દે દરવાજે કે જાકે મિલે. ક્યો ખાન દિલ્હી તું આયે. પઠાણ બડા હેરાન હો ગયા તી એનું કિવે પતા લાગ. અધૂર કહેણ લગે તેરે કો લખ મોર દી હુંડી ભી હૈ. હોર અસ્તર ગયે કે ઇન્સાન હૈ કે કોઈ જાદુગર હૈ. ધન ગુરુ અમરદાસ પાતશાહ દે ના દી હૈ ઓ સી. હા ખુશ હો ગયે અગે સાહેબ જી તુર પે પીછે પીછે પઠાણ સજી દુકાન તે સદગુરજી લે ગયે. લખ મોરે નું ગિણ કે દે દીધી પઠાણ તુર પ્યા. ખ્યાલ આયા મન એવું જે આદમી અગે કદે નહી વેખ્યા. આખો સી પતા નહી એ ઇન્સાન સી કે કોઈ ફરિશ્તા. એ દર્શના વિચ બડા આનંદ સી બોલચાલ બડા ચંગા મેરે મન દિયા બુજણ વાળા સી. ચલો ફેર એક વેરી દર્શન કરીએ. પઠાણ ફેર જિસે ને પરદ કે વાપસ આયા કી તકદા હૈ ના દુકાન હૈ ના દુકાનદાર હૈ. આખો શ્રી ભાઈ સેવક કો નિકટી પર સેવક અપને સેવક કી આપે રાખે આપે નામ જપાવે. જે જે કાજ કીર્ત સેવક કી તહાં તહાં ઉઠાવે સેવક કો નિકટી હોય. ઇધર લખ મોર ગંગારામ કો લાગી બિઝનેસમેન તા કે બડા સી જો વપાર કીતા અગે નાળું ભી વડા સે. સારે શહેર વિચ ગંગારામ ગંગારામ ફરમા પઈએ ચલદી. ઇધર ત્રીજે પાતશાહ દે દરબાર ચ બુઢા બ્રાહ્મણ આ હાથ જોડે પાતશાહ મેરે ઉતે ભી કૃપા કરો. અધૂર કહેણ લગે બ્રાહ્મણ દેવતા કી ચાહું. પાતશાહ ઘર વિચ કને નૌજવાન હો ચુકી કોણ સમર્થા નહીં આપ કુછ મદદ કરો તે એ પારા સિર તો લાદે.
جنہیں گھر بچیاں تین 500 روپیہ مل سک. مہاراج حکم کرو. حضور کہن لگے ساڈا گماستا رہندا ہے گنگا رام شیخ دلی, اوہدے ناں دی 500 دی ہنڈی کر دینے جا کے اتوں لے لو. برہمن نے کیا سد ہنڈی لے کے تر پیا دلی پہنچیا. پوچھدا پچھاندا شیخ گنگا رام اگے کی سلسلہ؟ اسی طرح دربار کھڑوتا سے اندر منی وہیاں لے کے بیٹھے بڑے سارے گدے اتنے. سیٹ گنگا رام بڑے ٹور نال بیٹھا ہوا لین دین ہو رہے. برہمن اندر جان لگا, دربان نے روکے خیر جا کوئی منگتا ہے؟ کہنے لگا منگتا نہیں. اندر کیوں جانا ہے؟ سیٹ نو ملنا. کیوں؟ میرے کو ہنڈی ہے. دربان نے پنڈت دے منہ وال ویکھیا, کہنے لگا ٹھہر. اندر گیا گنگا رام نو جا کے کیا مہاراج یہ غریبڑا جی آدمی ہے تے او تہانوں ملنا چاہندا تے نال کہندا بھی میرے کو ہنڈی بھی. گنگا رام نے سنیا متھے تے تیوڑی پا لی. دربان نو کیا اندر بھیج دے. برہمن اندر چلا گیا. آ بھائی کدھر ہے؟ برہمن نے 500 روپیے دی ہنڈی کہنا کیتی ہے. برہمن نے کیا تن گرو امرداس پاتشاہ جی نے کی تیرے نا. سوچ سوچ کے برہمن وال ویکھ کے کہندا کیڑا امرداس؟ آخو شری واہ گرو کیڑا. برہمن نے کیا گنگا رام امرداس نہیں کہو تن گرو امرداس پاتشاہ. سوچ ہاں ہاں وہ بڈا امرداس. آخو شری واہ. ایک موڑ ہے پیاری صاحب سنگھ زندگی بھی اندر آؤں ہے جتھے آ کے انسان کئی میری دات پیاری اس موڑ واسطے ہی کیونکہ آؤں ہیں اس واسطے ہی کسی مہاپرش کی سنگت کی لوڑ ہے. نہیں تو آدمی وڈے وڈے فیل ہو جاندے ہیں. اس سرپنی پہ کون ہے بلیا جن برہما بشن مہاد. اور اس چھل تو کون بچتا؟ تری گن مویا مویا آکاش. ہم سدگر آخے دے کر برہمن نے کہا تن گرو امرداس. گنگا رام اپنے منیما ول تک دے تے کہنا بھی ویکھو کوئی امرداس دا لین دین اپنے نال ہے کوئی کھاتا؟ منیما نے ساریا گئی کھول کے سر پھیرے تے کیا سیٹ جی امرداس دا کوئی کھاتا نہیں. وہ بھی کوئی وہی ہیں جنہیں گرو دا کھاتا کوئی نہیں. آخر سے وہ وہی ادھوری ہیں. وہ کھاتے سمپورن نہیں ہیں جنہ چ پورے گرو کا کھاتا نکل. گنگا رام بڑی آکڑ نہ دیکھو جی کیسے لوگ نہ کوئی لے نہ کوئی دے ایویں پیسوں کی ہوں. برہمن نے کیا گنگا رام گرو کی بخشش نو بھول گئے؟ آج ایڈا آکڑ کے پیا بول دے میں آپ تیروں تکیا ہے گرو دے لنگر جھوٹے پانے مائی دے اج مایا دے چلکارے کرچمے تو گرو نو بھول گئے. کہنے لگا ہے تو گرو پر گرو کا کام یہ تھوڑا بھی ہنڈیا بھیج دینی ہے. اج 500 کر دیتا کل 1000 کی ہنڈی بھیج دے. ہوں میں مایا ضائع تھوڑی کرنی ہے. آخو سری پر اس پتا نہیں سی کہ ضائع مایا تو وہ ہوں ہے جی برے پاس لگ شرابا کبابا چ لگتی پیڑے کما چ لگتی ہے جہی گرو نانک میں لکھے لگ رہی ہے وہ تو سفل ہو رہی. گسائی تلسی داج میں لکھا ہے نا مایا ہے تو بھات کی دو چلاوے رہا ایک لے جاوے نرک کو ایک سرگ لے جائے. برے پاسے لاؤ نرکا نہ بوا کھول دی ہے گرو نانک دے لکھے لاؤ گرو نانک نال جوڑ دیتی. بابا جی بچن کر دے سر. پر اج کل بابے وال کسی ورلے دی لگتی ہے بابر وال بہت ہی دی لکھ روپیہ ٹیکس تو دے دیواں گے پر جی بابے وال لانی ہوئے تو جی 1000 روپیہ لکھ. آخو سری ہو پر نہیں بابا جی بچن کر دے سر. مایا مل جانی کوئی وڈی چیز مایا مل جانی اے کوئی وڈی چیز نہیں پر مایا نو گرو دے نے کھلانا ہے گرو دی بخت کسی بھاگا والے بھی لگتی پر مایا لگتی ضرور ہے. اگے انی پرشے نو سام سام کے رکھدا ہے پر جس طرح پانی چلتا رہتا ہے اسی طرح مایا بھی چلتی رہتی. ایک پاسے بن لو گے پانی دوجے پاسے چلے گا تیجے پاس. اسی طرح جے کوئی آدمی چنگے پاسے مایا نو نہیں لاوے گا تو بابا جی بچن کرتے سن پھر ڈاکٹر لے جان گے. آخو سری یہ تو چلنا ہی ایسے روگ لگ جاندے جنہ دا نام سن کے شریر کو پٹ. بابا جی وچن کردے سن وکیل لے جان گے مقدمہ پی گیا بس چور چکے لے جان. پر پاگن والے گرسکھ جو گرو نانک دی دتی ہوئی داد گرو نانک دے لکھ مایا ماڑی نہیں یہ سارا ڈمبر مایا دے ہے جو گرمکھ پروار تے بابا جی نے مان بخشی کی تھی راج جو بخشیا ہے پر اے مایا گرو نہ جائے.
اور کئی